એક સરસ સરસ ગાયન આજે છે ને એ મારા ભાઈબંધ વિન્સન ફ્રાન્સ ને પણ બનાવ્યો અને આ મોટો લાંબો ટોકડી વાળા એને પણ એ પ્રકાશન માં બજાયો એક દો તીન ચાર